0: आकाशवाणी समाचार संस्कृति भूंडिया वांचे छे। सौ प्रथम मुख्य समाचार। भारतनुं प्रथम खानगी कंपनी द्वारा विकसित ऑर्बिटल रॉकेट विक्रम 1 सफलतापूर्वक भ्रमण कक्षामां पहोंच्युं। गृहमंत्री अमित शाह पश्चिम बंगाळमां बीएसएफनी 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે। संरक्षण मंत्री राजनाथसिंहे जणाव्युं के आतंकवाद सामे भारतनी कड़क नीति फक्त एक निवेदन नथी परंतु भारत आवलण पर मक्कम। सोमवारथी शुरू थई रहेला संसदना चोमासु सत्र पहेला सरकारे आवतीकाले सर्वपक्षीय बैठक बोलावी अने पीवी सिंधुए जापान ओपन बेडमिंटन टूर्नामेंटनी महिला सिंगल्सनी फाइनलमां प्रवेश कर्यो। समाचार विगतवार। मिशन आगमन हेठळ भारतनुं प्रथम खानगी रीते विकसित ऑर्बिटल रॉकेट विक्रम 1 तेना अंतिम बर्न पूर्ण कर्या पछी अने 450 किलोमीटर भ्रमण कक्षामां पेलोड्स इंजेक्ट कर्या पछी सफळतापूर्वक भ्रमण कक्षामां पहोंची गयुं छे।
1: And we have lift off of Vikram 1, India's first private orbital launch vehicle. Vikram 1 ने अपनी उड़ान भरी प्रथम चरण का प्रज्वलन।
0: આ પ્રક્ષેપણ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું। આ સીમાચિહ્નરૂપ સાથે ભારત ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને આ ઐતિહાસિક અવકાશ સિદ્ધિની પ્રશંસા કરી। કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે પણ સફળતા બદલ અભિનંદન આપ્યા। વિક્રમ 1ને એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે જે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે। તેનું સફળ ભ્રમણકક્ષા મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જે અવકાશ ક્ષેત્રના સુધારાઓ પછી ખાનગી ઉદ્યોગની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે અને તેણે બિનસરકારી કંપનીઓ માટે પ્રક્ષેપણ પ્રવૃત્તિઓ ખોલી છે। ઉલ્લેખનીય છે કે આ રોકેટનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા પર સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની જુમાંગછા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે। તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે। આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે। શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા। આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે। તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ, જન્મ અને મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે। તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે। આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે। તેઓ કોલકાતામાં રાષ્ટ્રીય પુસ્તકાલયમાં નવનિર્મિત શબ્દ સંગ્રહાલયનું ઉદઘાટન કરશે અને અમૂલ બંગાળ ડેરીના નવા દહીં ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી પરંતુ ભારત આ વલણ પર મક્કમ છે। આજે નવી દિલ્હીમાં ફોર્સિસ ફર્સ્ટ કોન્કલેવમાં બોલતા શ્રી સિંહે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાને ટોચની પ્રાથમિકતા બનાવી છે।
2: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है। आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है बल्कि लाइन ऑफ एक्शन है। आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे। ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने यह देख भी लिया, हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा है।
0: શ્રી સિંહે કહ્યું કે સરકારે દેશની સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પણ સંકલ્પ કર્યો છે। તેમણે ઉમેર્યું કે સરકાર આ વર્ષે નવી સંરક્ષણ સંપાદન પ્રક્રિયા અમલમાં મૂકશે જે દેશમાં સંરક્ષણ ઉત્પાદનને નવી ગતિ અને શક્તિ આપશે। શ્રી સિંહે જણાવ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન આશરે 1,78,000 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે। સરકારે આ વર્ષે સંરક્ષણ ઉત્પાદનમાં 2,00,000 કરોડના આંકને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે। સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। આ બેઠકમાં સરકાર તમામ રાજકીય પક્ષોને સંસદના બંને ગૃહોની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સહયોગ માટે અપીલ કરશે। સંસદનું ચોમાસુ સત્ર સોમવાર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર થવાની અપેક્ષા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે રવાના થશે. આ મુલાકાત 25 જુલાઈ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. વધુમાં 3 દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લે ભારતીય રાષ્ટ્રપતિએ 1994માં રોમાનિયાની મુલાકાત લીધી હતી. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી સામે કાર્યવાહી કરતા આશરે 2,300 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો. મઉગંજ પોલીસે મકાઈની બોરીમાંથી છુપાવીને લઈ જવામાં આવતો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. પોલીસે આશરે 4,25,00,000ની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ગાંજાને પ્રયાગરાજ લઈ જવાની યોજના બનાવી રહ્યા હતા. તેમની સામે NDPS કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓની દાણચોરી નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે પૂછપરછ કરી રહી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારના નશાથી અંતર જરૂરી છે ના બીજા તબક્કા અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાનનો એક ભાગ છે. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની 4થી ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો. બીજા સેટમાં ચેન યુ ફેઈએ ઇજાને કારણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને પીવી સિંધુ વિશ્વની 9મી ક્રમાંકિત ખેલાડી બની ગઈ છે. 31 વર્ષીય સિંધુએ વર્ષ 2026ની શરૂઆત વિશ્વ રેન્કિંગમાં 18મા ક્રમે કરી હતી. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. મેક્સિકોના દક્ષિણ કિનારે ગઈકાલે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શાઇનબામે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. તેમણે ઉમેર્યું કે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે અને સુનામીના જોખમને કારણે લોકોને દરિયા કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમણે લોકોને સરકાર દ્વારા ચાલી રહેલા નિરીક્ષણો વચ્ચે નાગરિક સુરક્ષા ભલામણોનું પાલન કરવા વિનંતી કરી છે. ચીનના દક્ષિણ પશ્ચિમી શહેર ચોંગકિંગમાં ગઈકાલે ભૂસ્ખલનમાં 8 લોકોના મોત અને 34 અન્ય લોકો ગુમ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર બચાવ ટીમોએ કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ છે. રાજ્ય પ્રસારણ કરતા ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ ચોંગકિંગના પેંગશુઈ કાઉન્ટીમાં ભૂસ્ખલનમાં 10થી વધુ રહેણાંક ઇમારતો દટાઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે વુજિયાંગ નદીના એક ભાગ પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. બચાવ અને રાહત કામગીરી માટે સ્થળ પર 800થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી દેખરેખ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ પોલીસ કમિશનર સચિન શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી વડી અદાલતના આદેશ બાદ શ્રી વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અદાલતે વાંગચુકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ આદેશ જાહેર કર્યો હતો. શ્રી વાંગચુક છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર હતા. દરમિયાન સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચારુ બાંબાએ જણાવ્યું કે સોનમ વાંગચુક સતત તબીબી દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલુ છે.

0: તેમણે ઉમેર્યું કે વાંગચુક સંપૂર્ણપણે સભાન છે અને તેમના તમામ મહત્વપૂર્ણ પરિણામો સામાન્ય અને સ્થિર છે. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ ડોક્ટર હુસેન અલી મિનવી આજે ભારતની 4 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. ગઈકાલે તેમણે ચેન્નાઈમાં ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT 63મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે IIT મદ્રાસના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ IIT મદ્રાસ ઝાંઝીબારની સ્થાપના શૈક્ષણિક સિદ્ધિઓથી પણ વધારે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્ઞાનને કોઈ સીમા હોતી નથી અને શ્રેષ્ઠતાને ક્યારેય ભૌગોલિક સીમાઓ દ્વારા મર્યાદિત ન રાખવી જોઈએ. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરશે અને ભારત તાંઝાનિયા સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે નવા માર્ગો શોધશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં BSFની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી પરંતુ ભારત આ વલણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને PV સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો.
1: આકાશવાણી મુંબઈ. નમસ્કાર, મી શૈલેશ મોહિતે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. દેશાચ્યા ખાજગી ક્ષેત્રાંતર્ગત વિકસિત કેલેલ્યા વિક્રમ 1 યા પહેલ્યા કક્ષીય પ્રક્ષેપકાચં ચાચણી ઉડ્ડાણ યશસ્વી. સંસદેચ્યા પાવસાળી અધિવેશનાચ્યા પાર્શ્વભૂમીવર કેન્દ્ર સરકારનં ઉદ્યા બોલાવલી સર્વપક્ષીય બેઠક. ઉપોષણાલા બસલેલે સામાજિક કાર્યકર્તે સોનમ વાંગચુક યાંના દિલ્હીચ્યા સફદરજંગ રૂગ્ણાલયાત દાખલ કેલ્યાવર ઉમટલ્યા તીવ્ર નિષેધાચ્યા પ્રતિક્રિયા. ભારતાચી PV સિંધુ જપાન ખુલ્યા બેડમિન્ટન સ્પર્ધેચ્યા અંતિમ ફેરીત દાખલ. આણી મહાન ક્રિકેટપટુ સર ગારફિલ્ડ સોબર્સ યાંના ક્રિકેટ વિશ્વાચી આદરાંજલી. આ બાતમ્યા વિસ્તારાનં. ભારતાત ખાજગી ક્ષેત્રાંતર્ગત વિકસિત કેલેલ્યા વિક્રમ 1 યા પહેલ્યા કક્ષીય પ્રક્ષેપકાચં આજ આંધ્ર પ્રદેશાતલ્યા શ્રીહરિકોટા ઇથલ્યા સતીશ ધવન અંતરાળ કેન્દ્રાતું યશસ્વી ચાચણી પ્રક્ષેપણ ઝાલં. ભારતીય પ્રમાણવેળેનુસાર દુપારી 12:05 હે પ્રક્ષેપક રોકેટ અવકાશાચ્યા દિશેનં ઝેપાવલં. સ્કાયરૂટ એરોસ્પેસ ही આંતરરાષ્ટ્રીય ક્ષેત્રાતલી ભારતીય કંપની આહે. या પ્રક્ષેપક રોકેટચ આરેખન આણી નિર્મિતી પૂર્ણપણે સ્વદેશાતજ ઝાલી અસુન દેશાચા અંતરાળ કાર્યક્રમાચે જનક ડોક્ટર વિક્રમ સારાભાઈ યાંચા સન્માનાર્થ या રોકેટચં નાવ વિક્રમ 1 અસં ઠેવલં આહે. या પ્રક્ષેપક રોકેટચ્યા ઉડ્ડાણાચી પ્રક્રિયા 4 ટપ્પ્યાંમધ્યે પૂર્ણ હોઈલ. હે રોકેટ અત્યંત વેગવાન આણી માગણીનુસાર પ્રક્ષેપણ સેવા દેણ્યાચ્યા ઉદ્દેશાનં તૈયાર કેલં આહે. સંસદેચ પાવસાળી અધિવેશન યેત્યા સોમવારપાસૂન સુરૂ હોણાર અસૂન ત્યા પાર્શ્વભૂમીવર સરકારને ઉદ્યા સર્વપક્ષીય બૈઠક આયોજિત કેલી આહે. या બૈઠકીત સરકાર સર્વ રાજકીય પક્ષાંના યા અધિવેશનાચી કાર્યવાહી સુરળીત ચાલણ્યાસાઠી સહકાર્યાચં આવાહન કરેલ. દરમ્યાન સંસદેચ્યા પાવસાળી અધિવેશનાચ્યા પાર્શ્વભૂમીવર કાલ નવી દિલ્હીત કેન્દ્રીય મંત્રીમંડળાચી બૈઠક ઝાલી. या બૈઠકીત સંસદેચ્યા આગામી અધિવેશનાચ્યા વ્યૂહરચનેબાબત ચર્ચા કરણ્યાત આલી. સંસદેચં પાવસાળી અધિવેશન યેત્યા 13 ઓગસ્ટપર્યંત ચાલણાર આહે. या અધિવેશનાદરમ્યાન અનેક મહત્વપૂર્ણ વિધેયકાંવર ચર્ચા આણી અનેક વિધેયક પારિત હોણ્યાચી શક્યતા આહે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉદ્યાપાસૂન 25 તારખેપર્યંત મોલ્દોવા, ઉત્તર મેસેડોનિયા આણી રોમાનિયાચ્યા રાજકીય દૌર્યાવર જાણાર આહેત. હા, મોલ્દોવા આણી ઉત્તર મેસેડોનિયા ઇથં કોણત્યાહી ભારતીય રાષ્ટ્રપતિંચા હા પહેલા રાજકીય દૌરા અસલ્યાચં પરરાષ્ટ્ર મંત્રાલયાનં મ્હટલં આહે. કેન્દ્રીય રસ્તે વાહતૂક મંત્રી નીતિન ગડકરી આણી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ યાંચ્યા ઉપસ્થિતીત આજ પુણ્યાત 3 પ્રમુખ રાષ્ટ્રીય મહામાર્ગાચ્યા વિકાસ કામાંચી સંયુક્ત પદ્ધતિનં પાયા ઉભારણી હોત આહે. या योजनांसाठी 16,700 कोटी रुपयांचा खर्च अपेक्षित आहे. यात खराडी जंक्शन आणि शिरूर बायपास दरम्यान 53 किलोमीटर लांबीच्या 6 पदरी महामार्गाचा समावेश असून 246 किलोमीटर लांबीच्या पुणे संभाजीनगर ग्रीनफील्ड एक्सप्रेसवेचा हा पहिला टप्पा आहे. हडपसर आणि यवत दरम्यान 32 किलोमीटर लांबीचा रस्ता आणि तळेगाव चाकण शिक्रापूर दरम्यानच्या 54 किलोमीटर लांबीच्या रस्त्याच्या कामांची या

हेलो हेलो हेलो सांभळो छो? अरे माइक टेस्टिंग 1 2 3 हेलो हेलो संभळाय छे? तमे सांभळी रह्या छो ने? अरे कोईक तो होंकारो आपो, हरिदीए होंकारो। श्रोता मित्रों, रेडियो पर थी तमे देखाता नथी, कई रीते खबर पड़े तमे होंकारो ए आपता नथी? तमे सांभळी रह्या छो एनी मने कई रीते जाण थाय? तो श्रोता मित्रों, होंकारो आपो, नंबर याद छे तमने। अने हाँ, आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। अने आजे आपनी साथे छे हूँ तरुलता करोड़िया। तमाम मित्रों ने तरुलता करोड़ियाना सस्नेह नमस्कार। अने हाँ, गीत संभळावू ने ए पहेला कही दऊं કે આ સાંભળો છો શા માટે હતો? કારણ કે આજે છે વર્લ્ડ લિસનિંગ ડે, વિશ્વ શ્રવણ દિવસ। તો આપ સૌને વિશ્વ શ્રવણ દિવસની શુભકામનાઓ, કારણ કે આપ ગીતોનું શ્રવણ કરો છો, આપ ગીત ગુર્જરી કાર્યક્રમનું શ્રવણ કરો છો, એટલે અમારો ગીત ગુર્જરી કાર્યક્રમ લોકપ્રિય છે।

વાહ, એવું લાગતું હતું ને કે ભૂપિન્દર સિંહ અત્યારે સ્ટુડિયોમાંથી ગાઈ રહ્યા છે. આ જ તો કમાલ છે. ગાયક કલાકારો, ગીતકારો, સંગીતકારો, કલાકારો, ક્રિકેટરો, એમની કલા હંમેશા યાદ રહે છે. એમની ગાયકીમાંથી, એમની કલામાંથી તેઓ હંમેશા આપણી વચ્ચે જ હોય છે જ્યારે પણ આપણે એમને સાંભળીએ છીએ. મિત્રો, ડૉક્ટર પિયુષ ગાંધીનો ફોન હતો અને એમણે કહ્યું, આજે જ્યારે વર્લ્ડ લિસનિંગ ડે છે ત્યારે એક પ્રશ્ન છે કે ઈશ્વરે આપણને બે કાન કેમ આપ્યા છે અને બે આંખો કેમ આપી છે? એક કાનથી પણ કામ તો થઈ જાય ને. એક કાન હોય તો પણ સંભળાય તો ખરું, પણ ગાડી કેટલા દૂરથી આવી રહી છે, કેટલા સ્પીડમાં આવી રહી છે એ જો સમજવું હોય એના માટે આ બે કાન છે. બાકી એક કાનથી ગાડી આવી રહી છે એ ખબર પડે, ગાડીનો અવાજ સમજાય, પરંતુ કેટલી સ્પીડથી આવી રહી છે, કેટલા વેગથી આવી રહી છે, કેટલી દિશા દૂર છે આપણાથી એની જો માહિતી મેળવવી હોય એટલે બે કાન છે. અને આ જ ગણિત બે આંખોનું પણ છે કે તમે ઊંડાણથી વસ્તુને જોઈ શકો, સમજી શકો. તો જતીનભાઈ દરજીનો ફોન હતો અને એમણે કહ્યું કે અત્યારે તેઓ વાંકાનેર છે અને એમનું ગામ અરાવલ્લીની ગિરિમાળાની વચ્ચે છે, અને જ્યાં મોરના ટહુકા, કોયલના ટહુકા, પક્ષીઓનો કલશોર હંમેશા સંભળાતો હોય એટલે તેઓ પોતાને ખૂબ ભાગ્યશાળી માને છે કે આ બધા પક્ષીઓને તેઓ જોઈ પણ શકે છે, સાંભળી પણ શકે છે અને નિસર્ગના ખોળે એમનું ગામ આવેલું છે. તો પ્રતાપભાઈનો મુલુંડથી ફોન હતો અને એમનું કહેવું છે કે એક મોટરમેન દૂરની ગાડી ચલાવી રહ્યા હતા અને ટ્રેક ઉપર એક સિંહ સૂઈ ગયો હતો. હવે હોર્ન વગાડે તો સિંહ જાગી જાય, એની ઊંઘમાં ખલેલ પડે અને એ વિફરે તો ઘણા બધા પેસેન્જરોને નુકસાન પણ પહોંચાડી શકે, એટલે સિંહના જાગા થવાનો, જાગવાની રાહ જોવામાં આવી લગભગ 4-5 કલાક. અને જ્યારે સિંહ જાગ્યો અને પાટા પરથી નીકળી ગયો ત્યારબાદ ગાડી આગળ ગઈ. મિત્રો, આવા મજેદાર કિસ્સાઓ આપણા જીવનમાં અનેક થતા હોય છે. મિત્રો, ઘણીવાર આપણે ખૂબ જ રસપ્રદ વાત સામેવાળાને કહેતા હોઈએ, આપણા દિલની વાત કહેતા હોય, એની અંદર આપણા ઇમોશન્સ હોય છે, આપણી ભાવના હોય છે, આપણું દુઃખ હોય છે અથવા તો આપણું સુખ હોય છે, પરંતુ સામેવાળી વ્યક્તિ એ સાંભળી રહ્યો છે કે નહીં એની ખાતરી કઈ રીતે થાય? આપણે તો બોલ્યા કરીએ પરંતુ સામેવાળો નક કોતરતો હોય, મોબાઈલમાં કંઈક આંગળીઓ ઊંચી નીચી કરતો હોય અથવા તો આજુબાજુ ક્યાંક જોતો હોય તો તમને કેવી રીતે ખબર પડે? તમે ફોન પર વાત કરતા હો, તમે તો તમારા દિલની વાત કરી રહ્યા છો, પરંતુ સામેવાળા સુધી એ પહોંચી રહી છે કે નહીં કઈ રીતે ખબર પડે? હા, બરાબર છે, હા, ઓકે. મિત્રો, આવા અવાજો આવે અને જો વ્યક્તિ સામે હોય ને તો એ માથું ધોણાવે, હાથ હલાવે કે

પછી કઈક એવો ઈશારો કરે કે તમને લાગે કે હા સામેવાળો તમને સાંભળી રહ્યો છે અને તમારી વાતમાં એને પણ એટલો જ ઇન્ટરેસ્ટ છે ત્યારે તમે તમારી વાત સારી રીતે રજૂ કરી શકો છો.

કોણ બોલે ને કોણ સાંભળે. હા મિત્રો, કાન બે આપ્યા છે ને પિયુષભાઈ ગાંધીએ કહ્યું, બંને કાન એટલા માટે છે કે બંને કાનથી તમે બરાબર અવાજ સાંભળી શકો, ગાડીની સ્પીડ પકડી શકો, ગાડી કેટલી દૂર છો એ સમજી શકાય. પરંતુ લોકો બે કાનનો ઉપયોગ કઈ રીતે કરે? એક કાનથી સાંભળવાનું, બીજા કાનથી કાઢી નાખવાનું. કેટલું સરસ નહીં? એટલે જો તમને મનગમતી વાત હોય તો રાખવાની, ન હોય તો ઉડાવી દેવાની. દલીલો કરવી નહીં. દલીલો કરે, ઝઘડા થાય, સંબંધો તૂટે, વેર થાય, કડવું લાગે, માઠું લાગે. આ બધું કોણે કહ્યું? એક કાનથી સાંભળો ને બીજા કાનથી કાઢી નાખો. મિત્રો, આવા લોકો આ દુનિયામાં છે. અને એમાં ઘણું કયું કહીએ ને તો ખોટું એ નથી, કારણ કે બધી જ વાતો આત્મસાત કરવા જેવી હોતી નથી. દરેકે દરેક વાત સંઘરવી પણ જરૂરી નથી. હવે આ જે વાત તમે સાંભળી એને સંઘરવાની નથી, આત્મસાત કરવાની નથી, એના પર વિચાર પણ કરવાનો નથી, એના પર વાત પણ કરવાનો નથી, વિવાદ પણ કરવાનો નથી, તો શું કરવાનું? એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢી નાખવાનું.

તમે ઓવરટેક કરી શકો એમ પણ નથી, કારણ કે આખો રસ્તો જામ છે. ત્યારે તમે હોર્ન પર હોર્ન વગાડ્યા કરો એનો કંઈ અર્થ ખરો? બાજુમાં શાળા છે, હોસ્પિટલ છે, એનુંય આપણે ધ્યાન રાખતા નથી. લાઉડ સ્પીકર પર મોટા મોટા અવાજે ગીતો સાંભળવા, ગીતો સાંભળવા ખૂબ સારી વાત છે, પરંતુ એના માટે મોટો અવાજ હોય તો જ એનો આનંદ માણી શકાય એવું પણ જરૂરી નથી. આનંદ તમારે માણવાનો છે, અને તમારો કાન જેટલો સારી રીતે એને સાંભળી શકે એ વોલ્યુમે તમે એને સાંભળી જ શકો છો. એટલે બહેરાશનું પ્રમાણ જો ઘટાડવું હોય તો આટલી બાબતો ખાસ ધ્યાન રાખવા જેવી ખરી.